नमस्कार, सुप्रभात। फ्रीक्वेंसी मॉड्यूलेशन 96.7 अर्थात FM 96.7 मेगाहर्ट्ज पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं आ अमदावाद केन्द्र छे। सौ श्रोताओनुं प्रातःकाले प्रथम सभाना प्रारंभे स्वागत अने अभिवादन। આજે શક સંવત 1948 શ્રાવણ દિનાંક 6, તદનુસાર વિક્રમ સંવત 2082 ને અષાઢ સુદ 14, તારીખ 28 જુલાઈ 2026 ને મંગળવાર। આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ અને વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ। શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:58 થઈ છે। સૌનું કલ્યાણ થાવ અને સમગ્ર જીવસૃષ્ટિ સુરક્ષિત રહો એવી ઈશ્વરની પ્રાર્થના કરતા શરૂ કરીએ છીએ અમારી પ્રથમ સભાનું પ્રસારણ શરણાઈના મંગળ સૂરો સાથે।

ગૌરવ ધ્રુવ અને સોલી કાપડિયાના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા નરસિંહ મહેતાનું ભજન, અને હવે પૂનમ બારોટના સ્વરમાં સાંભળીએ રતનબાઈની આ ભક્તિ રચના.

અર્ચના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પરથી. જી હા મિત્રો, માયાના બંધન એ છે કે જે છૂટતા નથી અને જે એ છોડી શક્યા છે તે સંત બની ગયા છે. પછી એ મીરા હોય, સુરદાસ હોય કે કબીર કે ગુરુ નાનક. તો ચાલો હવે આપ સાંભળો ગુરુ નાનક સાહેબ રચિત શબ્દ હરજિંદર સિંઘના સ્વરમાં.

સુલોચના ચૌહાણ અને સાથીઓના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા મીરાબાઈનું ભજન. અર્ચના કાર્યક્રમનું સમાપન કરીએ કબીરદાસજીની આ રચના સાથે હસમુખ પાટડિયાના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો એફએમ 96.7 મેગાહર્ટ્ઝ અમૃતધારા અંતર્ગત. આજે પ્રસ્તુત છે આરતી શેઠ દ્વારા ચિંતનાત્મક વાર્તાલાપ. વિષય છે આલોચના.
1: આલોચના એક ક્રિયા છે જેના થકી વ્યક્તિ કે વસ્તુના દોષને ઉજાગર કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે વસ્તુના ગુણ દોષનું વિશ્લેષણ કરી એનું મૂલ્યાંકન કરી પોતાનો મત રજૂ કરવો એટલે આલોચના કરવી. આલોચનાને જો સકારાત્મક રીતે લેવામાં આવે તો એ વ્યક્તિ કે વસ્તુના દોષને બરાબર પારખી ગુણોને વધુ અસરકારક રીતે મૂલ્યવાન બનાવવામાં સહાયક બને છે. આલોચનાનો સીધો સાદો સર્વસામાન્ય અર્થ એટલે ટીકા ટિપ્પણી. આલોચક બનવું કંઈ સરળ નથી હોતું, એ સામે પ્રવાહે તરવા જેવું કઠિન કામ છે. પણ હા, આલોચના કરવાથી વ્યક્તિ કે વસ્તુની ખાસિયતોને ઓળખવામાં વિશેષ મદદ મળે છે અને મૂલ્યાંકન વધુ અસરદાર રીતે થાય છે. આલોચના કરવી એટલે હકીકતમાં તો અસ્વીકૃતિને વ્યક્ત કરવી. હા, ક્યારેક આલોચનાપૂર્વકના વ્યવહારથી કોઈની મનોભાવનાને ઠેસ પણ પહોંચી શકે છે. હાલ યુવા વર્ગમાં એક અંગ્રેજી શબ્દ જજમેન્ટલ ઘણો પ્રચલિત થયો છે, જેનો અર્થ છે આલોચનાત્મક થવું. પણ શું કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે સંપૂર્ણ જાણકારી મેળવ્યા વગર જ અધૂરી જાણકારીના આધારે

0: આમ આલોચનાત્મક થવું યોગ્ય કહેવાય? અંગત મત બાંધી લઈને ટીકા ટિપ્પણી કરવી બિલકુલ હિતાવહ નથી. બીજાના વિશે ખરાબ અનુમાન બાંધતા વાર નથી લાગતી. દરેક સિક્કાની બે બાજુ હોય છે, તો એક જ બાજુ જોઈને આપણે કોઈને જજ ના કરી શકીએ. કોઈ પણ વ્યક્તિ વિશેની સારી વાતો તો સહેલાઈથી ભૂલી જવાતી હોય છે, પણ ટીકા ટિપ્પણી તો વર્ષો સુધી યાદ રહે છે. કોઈની પણ આલોચના કરતા પહેલાં આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે આલોચના કરવાને સક્ષમ છીએ ખરા. બીજાની તરફ આંગળી ચીંધતા પહેલાં બાકીની ત્રણ આંગળીઓ આપણી તરફ જ મંડાયેલી છે એ ના ભૂલવું જોઈએ. શું આપણે આંગળી ચીંધવાને લાયક છીએ ખરા? આલોચના કરવાથી ક્યારેય ખુશી નથી મળતી. ક્યાંક બીજાની આલોચના જ કરતા રહીને આપણે આપણો જ વિકાસ અટકાવી તો નથી દેતા ને? આલોચના મોટે ભાગે નકારાત્મક ભાવને વ્યક્ત કરે છે, તો એ સમજવું જરૂરી છે કે આલોચના એ જે તે વ્યક્તિ વિશેના ગુણદોષનું એક અનુમાન માત્ર છે, સંપૂર્ણ વ્યક્તિત્વ નથી. આલોચકની આલોચનાથી ગભરાઈને કોઈ પણ વ્યક્તિએ પોતાની ધીરજ ના ગુમાવવી જોઈએ. આલોચનાનો સ્વીકાર કરવો જરૂરી નથી હોતો, એનો તર્કબદ્ધ રીતે અસ્વીકાર પણ કરી શકાય. આમ તો એક આલોચક વ્યક્તિ કે વસ્તુનું મૂલ્યાંકન કરી એના ગુણદોષને સમાજ સમક્ષ લાવી સમાજને ઉપયોગી બને છે. આમ આલોચના વ્યક્તિ કે વસ્તુને શ્રેષ્ઠ બનાવવા માટે ઉપયોગી બને છે. આજના ડિજિટલ યુગમાં આલોચના કરવી વૈશ્વિક રીતે સરળ થઈ ગયું છે, પણ સંપૂર્ણ જાણકારી વગર જ કોઈના પણ વિશે મત બાંધવાનો આપણને અધિકાર નથી. સંપૂર્ણ સદગુણી તો આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ નથી, તો શું આપણે કોઈની આલોચના કરવાને લાયક છીએ ખરા?
1: આલોચના આ વિષય પર ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળી રહ્યા હતા આરતી શેઠ દ્વારા, કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત, પ્રસારણ FM 96.7 MHz, વિવિધ ભારતી અમદાવાદ પરથી થયું. મિત્રો, વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે જોડાઈશું બસ થોડી જ વારમાં, અને સાંભળીશું સંત તુલસીદાસજી રચિત શ્રી રામચરિતમાનસ ગાથા.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: लीजिए श्रोताओं, कार्यक्रम भूले बिसरे गीत लेकर हम हाजिर हो गए हैं. आप सभी का इस कार्यक्रम में तहे दिल से स्वागत करती हूं. मैं हूं आज आपके साथ पूजा नरानिया. आइए सबसे पहले आपको बता देते हैं कि

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં અત્યાર સુધીમાં 46ના મોત. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા થશે. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતકની પરીક્ષાના પેપર લીકની આશંકાને પગલે તપાસ સમિતિની રચના. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન શરૂ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. અને જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઇનલ મેચ. સમાચાર વિગતવાર. રાજ્યમાં 22 જુલાઈથી શરૂ થયેલા ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં વ્યાપક અસર સર્જી છે. સતત વરસાદ, નદી નાળાઓમાં આવેલા પૂર, પાણી ભરાવા અને વરસાદજન્ય દુર્ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 46ના મોત થયા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જિલ્લા વહીવટી તંત્ર, NDRF સહિતની સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાંભળીએ ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો વિસ્તૃત અહેવાલ.
1: રાજ્યમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી પણ ચાલુ છે. રાજ્યમાં 22 જુલાઈથી અત્યાર સુધીમાં પડેલા વરસાદને કારણે 46 લોકોના અલગ અલગ કિસ્સાઓની અંદર મૃત્યુ થયા છે. આ તમામ

0: મૃત્યુ થયા છે તેઓને સહાય આપવાની અને કાયદાકીય પ્રક્રિયા જે હોય છે તે પૂર્ણ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને રાહત અને બચાવ કામગીરી પણ સતત ચાલી રહી છે.
1: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને તેના કારણે અનેક જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક આજે સવારે ગાંધીનગર ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, નુકસાનની સમીક્ષા, રાહત કામગીરી, ખેડૂતોને સહાય અને સરકારના આગામી કાર્યક્રમો સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. સાંભળીએ અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ.
0: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને તેના કારણે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિને લઈને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક ગાંધીનગર ખાતે મળશે. બેઠકના સૌ પ્રથમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં રસ્તાઓ ઉપર પુલો, સરકારી ઇમારતો, સિંચાઈ યોજનાઓ, વીજ પુરવઠો અને પીવાના પાણીની વ્યવસ્થા સહિતના માળખાકીય નુકસાન અંગે વિભાગવાર અહેવાલ રજૂ કરવામાં આવશે.
1: રાજ્યમાં મેઘ મહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે પંચમહાલમાં વરસાદને પગલે કરાડ, હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક થતાં મુખ્ય જળાશયોની સપાટીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પાકને જીવનદાન મળ્યું છે. વધુ વિગતો અમારા પ્રતિનિધિ પાસેથી.
2: અરવલ્લી જિલ્લામાં હવે વરસાદી માહોલ જામ્યો છે. ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતોની આશા ફરી જીવંત બની છે. ખેડૂતોના મુરઝાયેલા પાક ફરી જીવંત થયા છે. ભિલોડા તાલુકામાં 4, મેઘરજમાં 19, મોડાસામાં 7, ધનસુરામાં 11, માલપુરમાં 13, બાયડમાં 27, શામળાજીમાં 3, જ્યારે સાઠંબા તાલુકામાં 27 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
1: અમદાવાદમાં વરસાદને કારણે કેટલાક મકાન ધરાશાયી થયા છે તો રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પર અસર થઈ હતી. રાજકોટના ફોફળ ડેમ નજીક ભારે વરસાદને કારણે ધોવાયેલ જેતપુર મેવાસા રોડની મરામતનું કામ પૂર્ણ થતાં વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન 27 જુલાઈ 2026 સુધી કુલ 59,26,195 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે છેલ્લા 3 વર્ષના સરેરાશ સામાન્ય વાવેતરના 69.47% જેટલું છે. રાજ્યના કૃષિ વિભાગના આંકડા મુજબ આ વર્ષે અનાજ પાકોનું કુલ 8.39 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ડાંગરનું વાવેતર 4.63 લાખ હેક્ટર અને બાજરીનું 1.06 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે, જ્યારે સૌથી વધુ મકાઈનું 2.54 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. અનાજ પાકો પછી કઠોળની વાત કરીએ તો કઠોળનું વાવેતર 2.85 લાખ હેક્ટરમાં થયું છે, જેમાં તુવેરનું 1.94 લાખ હેક્ટર અને અડદનું 70,772 હેક્ટરમાં વાવેતર થયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyaiar.gov.in/u અને મારે એક્સ હેન્ડલ yairnews_abadને ફોલો કરશો. ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના પુલ, રોડ, રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. આ બેઠકમાં મંત્રીએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને લક્ષ્યમાં રાખી અને જર્જરિત શૈક્ષણિક ઇમારતોના દુરસ્તીકરણ પર ભાર મૂક્યો. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ 2 દિવસ દરમિયાન ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને લઈને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
3: હેવી રેનફોલ કા વોર્નિંગ દે દિયા ગયા હૈ ઓરેન્જ વોર્નિંગ કે સાથ 30 જુલાઈ કો જો રિસ્ટેટ આયેગા નર્મદા દાન તાપી હેવી રેનફોલ વોર્નિંગ દિયા ગયા હૈ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ શુરા નવસારી પલસર દમોહ નગર નગર આદિ કે લિયે ઓર 31st જુલાઈ ઓર 1st ઇસમે ઓર બી એક્ટિવિટી બઢને કા સંભાવના રહે કિસરમેન ભાઈ કે લિયે અગલે ડે 4 એન્ડ ડે 5 કે લિયે વોર્નિંગ દિયા ગયા હૈ.
1: જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતક પરીક્ષાના પેપર લીકની આશંકાને પગલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. 3 સભ્યોની સમિતિના અહેવાલ બાદ યોગ્ય પગલાં લેવાશે. ગત 20 જુલાઈએ લેવાયેલી શલ્યતંત્ર 1 વિષયનું પેપર સોશિયલ મીડિયામાં લીક થયું હોવાનો દાવો કરાયો હતો. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશકુમાર જૈને પેપર લીક થયું નથી, પરંતુ મહત્વના પ્રશ્ન સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું

0: જણાવ્યું હતું.
1: 20 તારીખના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક કોલેજમાં શલ્યતંત્ર વિશેનું પેપર હતું. ત્યાં મોકલેલા એક સ્કોડના અધિકારી દ્વારા પેપર પૂર્ણ થયા બાદ અમે જાણ કરવામાં આવી કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર આ પેપર ફેલતું થયું છે. હમણાં જે એક્ઝામ થઈ છે શલ્યની, એ નવા સિલેબસ પ્રમાણે થઈ છે. એની અંદર અમે 5 અલગ અલગ ટીચરોને પેપર તૈયાર કરવા માટે મોકલ્યા હતા. હવે ત્યાંથી કોઈએ કઈ રીતે લીક કર્યું એ તપાસનો મુદ્દો છે.
0: રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાઓની 7 બેઠકો સહિતની ખાલી પડેલ કુલ 15 બેઠકોની પેટાચૂંટણી માટેનું મતદાન સવારે 7 વાગે શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. આ પેટાચૂંટણીની મતગણતરી 30 જુલાઈના રોજ યોજાશે. ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 તેમજ પોરબંદરના કુચડી ખાતે મેગા ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ મંજૂરી બદલ સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 12 લેખિત પૂરક પરીક્ષા આજે લેવાશે. આ પરીક્ષા દરમિયાન આવતીકાલથી 4 ઓગસ્ટ પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ સ્થિત એનઆઈએની વિશેષ અદાલતે ગેરકાયદે ઘૂસણખોરી અને માદક પદાર્થોની હેરફેર સંબંધિત કેસમાં 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદની સજા સંભળાવી છે. પાકિસ્તાનથી 300 કિલોગ્રામથી વધુના માદક પદાર્થની ભારતમાં હેરફેરના ષડયંત્રમાં 1 ભારતીય અને 6 પાકિસ્તાની નાગરિકો પર આરોપ હતો. જોકે એનઆઈએની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપોમાંથી તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે પાકિસ્તાની આરોપીઓને ભારતમાં ગેરકાયદે પ્રવેશ અંગે દોષિત ઠેરવી 8 વર્ષની કેદ અને 52,000 દંડ ફટકાર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે 250મા અંગદાનનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મૂળ પશ્ચિમ બંગાળના અને અમદાવાદમાં રહેતા 58 પ્રસૂન ભૌમિક બ્રેઇન ડેડ જાહેર થતાં તેમના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. એક લીવર અને 2 કિડનીના દાન થકી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. ગાંધીનગરમાં રમાઈ રહેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજે અમદાવાદ અને વડોદરાની ટીમો વચ્ચે રમાશે. ગુજરાતના 23 જિલ્લાની ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં, અત્યાર સુધીમાં 46ના મોત. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા થશે. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતકની પરીક્ષાના પેપર લીકની આશંકાને પગલે તપાસ સમિતિની રચના. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન શરૂ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. અને જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઇનલ મેચ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: फिर मुझे वी हैव टू गो टू जामा मस्जिद, पुरानी दिल्ली जाना पड़ेगा. मैंने कहा पुरानी दिल्ली क्या करोगे जाके, पान वाले का अगर मुझे करना है रोल तो मुझे देखना नहीं चाहिए पान वाले वगैरह. तो मैंने कहा ये नसीर के बाद ये एक
3: और आ गया.
2: एक और आ गया.
4: कहा जल्दी है बुलबुल, कोई और कर्जदार लग गया तेरे पीछे क्या?
5: अरे ललन मियां आप काट देना रास्ता, अब मेरा काम नहीं होगा.
6: दास्तान सही परांजपे की, उजाली उनकी यादों की. 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर
7: सुनिए.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે નવી દિલ્હી ખાતે એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક યોજાશે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી પર વિપક્ષી દળોના હોબાળાથી સંસદના બંને ગૃહો ગઈકાલે મુલતવી રહ્યા. બિહાર અને આસામ સરકાર નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવનચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. ભારતે ગ્લાસગો 2026 કોમનવેલ્થ પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકો જીત્યા. અને 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ મંગલ મિલન બેઠક આજે સવારે સંસદ ભવનમાં યોજાશે. સંસદ સત્ર દરમિયાન પરંપરાગત રીતે દર મંગળવારે આ બેઠક યોજાય છે. છેલ્લી બેઠક આ મહિનાની 21મી તારીખે યોજાઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભવિષ્યની પરીક્ષાઓ પર પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના આરોપ પર વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા હોબાળાના કારણે સંસદના બંને ગૃહોને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: मानसून सत्र के लगातार छठे दिन भी विपक्ष के हंगामे के कारण संसद के दोनों सदनों की कार्यवाही बाधित रही. सत्र के दूसरे सप्ताह के पहले दिन नीट मुद्दे पर विरोध प्रदर्शन के दौरान

0: छात्रों के खिलाफ दर्ज FIR को वापस लेने की विपक्ष की मांग के कारण लोकसभा और राज्यसभा की कार्यवाही बार बार स्थगित करनी पड़ी। के हंगामे के बीच लोकसभा में लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पेश किया गया। इसका उद्देश्य छात्रों के भविष्य को सुरक्षित रखना और परीक्षा प्रणाली को कानूनी रूप से और अधिक सशक्त बनाना है। इस विधेयक में सख्त प्रावधान किए गए हैं। दोषी पाए जाने पर 10 साल तक की जेल, 10 करोड़ रुपए तक का जुर्माना और संपत्ति जब्त करने का प्रावधान है। अनुपम मिश्र के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: केंद्रीय संसदीय बाबतों मंत्री किरण रिजिजुए जाहिर परीक्षा विधेयक पर चर्चा में विक्षेप पाड़ा बदल विपक्ष की टीका करी हती। बिहार और आसाम राज्य सरकारों कथित नीट यूजी परीक्षा गैररीतियों अंगे विरोध प्रदर्शन में भाग लेनार लोगों सामे शुरू करायेला केस और अन्य कानूनी कार्यवाही पाछी खेंचवानो निर्णय लीधो छे। बिहार और आसाम राज्य गृह विभागे खातरी आपी छे कि 26 जुलाई रोज सांजे 6 वाग्या पहला नोंधायेला आंदोलनकारियों सामे तमाम प्रथम माहिती अहेवाल FIR फौजदारी फरियादों ने कारण बताओ नोटिसो पाछी खेंचवानी कानूनी प्रक्रिया तात्कालिक शुरू करशे। सत्तावार निवेदन मुजब समय मर्यादा पहला दाखल करायेला केसोना संदर्भ में धरपकड़ करायेल अथवा अटकायत करायेल व्यक्तियों ने तात्कालिक मुक्त करवामां आवशे। सरकारे ए पण खातरी आपी छे कि कट ऑफ समय पहलानी घटनाओ अंगे भविष्य में कोई प्रत्यक्ष के परोक्ष कार्यवाही करवामां आवशे नहीं। प्रधानमंत्री नरेन्द्र मोदी स्कायरूट एरोस्पेस पवन चंदना और नागा भरत डाका साथ बातचीत करी। सोशियल मीडिया पोस्ट में श्री मोदी भारपूर्वक जणाव्युं हतुं कि विक्रम एक की सफलता की साथ अन्य घणा रसप्रद विषय पर चर्चा करी हती।
2: पिछले रविवार विक्रम 1 इसके सफल लॉन्च से हर देशवासी गौरव से भरा हुआ है। ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है। हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी। उन्होंने गजब की स्किल, पैशन और पेशेंस दिखाया। युवा हित को देखते हुए हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला। आज इसका परिणाम दुनिया देख रही है।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AII ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AII_ABADને ફોલો કરશો। ग्लासगो कॉमनवेल्थ गेम्स में भारत की पेराशूट पुटर शर्मिला धनकरे महिला शॉटपुट F57 इवेंट में सुवर्णचंद्रक जीत्यो। 20 वर्ष बाद भारते पेरा एथलेट्स में सुवर्णचंद्रक मेळव्यो छे। 9.81 मीटर थ्रो साथे शर्मिला भारत की प्रथम कॉमनवेल्थ गेम्स पेरा एथलेट्स गोल्ड मेडल विजेता बनी। भारतीय हाई जम्पर सर्वेश कुमारे पुरुषों की हाई जम्प इवेंट में रजत चंद्रक जीत्यो। वेटलिफ्टर वल्लूरी अजय बाबू और ज्ञानेश्वरी यादवे रजत चंद्रक जीत्या। ભારતે ગેમ્સમાં જ્ઞાનેશ્વરીએ સ્પર્ધાના બીજા દિવસે મહિલાની 53 કિલોગ્રામ ઇવેન્ટમાં તેના CWG ડેબ્યુમાં રજત ચંદ્રક જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું। શોર્ટપુટ ખેલાડી શિલ્પા શૈલાએ મહિલા શોર્ટપુટ F57 ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો। આ દરમિયાન ભારતીય બોક્સર લવલીના બાર્ગોહેનને મહિલા 75 કિલોગ્રામ ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં બાય મળ્યા બાદ ગ્લાસગો 2026માં મેડલ મેળવવાની ખાતરી થઈ છે। આ સાથે ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુલ મેડલ 10 થયા છે, જેમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકોનો સમાવેશ થાય છે। કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ શર્મિલા ધનકરને કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા શોર્ટપુટ F57માં સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા છે। મેઘાલય મંત્રીમંડળે નવી શિલોંગ વિકાસ સત્તામંડળની રચના કરી તેની સાથે જ વીજ પુરવઠો અને સરહદી વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે માળખાગત અનેક પ્રોજેક્ટ્સ સહિત અનેક મુખ્ય નિર્ણયોને મંજૂરી આપી છે। મંત્રીમંડળે નવી શિલોંગ ટાઉનશીપ ડેવલપમેન્ટ એજન્સીને નવી શિલોંગ વિકાસ સત્તામંડળમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે, જે નવી શિલોંગ ટાઉનશીપના વિકાસમાં તેની ભૂમિકાને મજબૂત બનાવશે। ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે। શ્રી ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે આ 8મી મુલાકાત હશે। ઇઝરાયેલી વડાએ કહ્યું કે તેઓ અન્ય કોઈપણ આંતરરાષ્ટ્રીય નેતા કરતાં વધુ વખત અમેરિકી પ્રમુખને મળ્યા છે। બંને નેતાઓ ઈરાન સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે। તેમણે ઉમેર્યું કે આ બેઠકનો ધ્યેય તેમની સુરક્ષાનું રક્ષણ કરવાનો અને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો છે। 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ થઈ છે। આ ટુર્નામેન્ટમાં દેશની શ્રેષ્ઠ જુનિયર મેન્સ હોકી ટીમો ભાગ લેશે, જે 8 ઓગસ્ટ સુધી 12 દિવસ સુધી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે સ્પર્ધા કરશે। શરૂઆતના દિવસે ડિવિઝન C પુલ A મેચમાં આસામ અને મિઝોરમ વચ્ચે મુકાબલા સાથે એક્શન શરૂ

0: થશે. ડિવિઝન એ બી સીમાં કુલ 30 ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ, કેરળ, માહે, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષનો થીમ હેપેટાઇટિસ ચાલો તેને તોડીએ છે, જે 2030 નાબૂદી લક્ષ્ય સુધી પહોંચવા માટે નાણાકીય, સામાજિક અને આરોગ્ય સંભાળ અવરોધોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે વિશ્વભરમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પ્રકૃતિના રક્ષણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવે છે, જેથી પૃથ્વીને આબોહવા પરિવર્તનના પ્રતિકૂળ પ્રભાવોના જોખમોથી બચાવી શકાય. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોમાં લોકસભામાં પેપર લીક રોકવા રજૂ કરાયેલા બિલ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પેપર લીક, 10 વર્ષની જેલ, 10 કરોડ દંડનો પ્રસ્તાવ, આજે ચર્ચાની શક્યતા. હોબાળા વચ્ચે સંસદમાં પરીક્ષા સુધારા બિલ રજૂ, આ હેડલાઇન છે સંદેશની. ગુજરાત સમાચાર લખે છે, પેપર લીક મુદ્દે વિપક્ષનો ભારે હોબાળો, સંસદમાં કોઈ જ કામકાજ ના થયું. આંદોલનને કારણે લાઠી ચાર્જ ના કરી શકો, વિરોધ એક અધિકાર, સુપ્રીમ કોર્ટ. આ સમાચાર પણ વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અને રાજ્ય સરકારે જાહેર કરેલી શિપ બિલ્ડિંગ નીતિ અંગેના સમાચાર વિવિધ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
0: આજે નવી દિલ્હી ખાતે એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક યોજાશે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી પર વિપક્ષી દળોના હોબાળાથી સંસદના બંને ગૃહો ગઈકાલ મુલતવી રહ્યા. બિહાર અને આસામ સરકાર નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાય રૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. ભારતે ગ્લાસગો 2026 કોમનવેલ્થ પેરા એથ્લેટ્સ ગેમ્સમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકો જીત્યા. અને 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે શ્રોતા મિત્રો આપ જોડાયેલા છો. શુભ સવાર આપને. ચરોખા અંતર્ગત આજના દિવસ દરમિયાન આપ કયા કાર્યક્રમો સાંભળવાના છો તેની વિગતો જણાવીએ. મિત્રો, ત્રિવેણી કાર્યક્રમ સવારે 8:15 વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત થશે અને તેનું પુનઃ પ્રસારણ બપોરે 2:15 કરવામાં આવશે. ક્રમશઃ વિગતો હું જણાવી રહી છું આપને. એટલે તે કાર્યક્રમ બાદ 8:30 સવારે ચિત્રલોક કાર્યક્રમ આપ સાંભળશો અને રાત્રે 8:20 પણ આપ ચિત્રલોક કાર્યક્રમ સાંભળશો. મિત્રો, સિનેમા જગતના, હિન્દી સિનેમા જગતના કલાકારો અને કસબીઓ પર આધારિત કાર્યક્રમ આજ કે ફનકાર રોજ સવારે 9:30 પ્રસારિત થાય છે અને આજે પણ એ કાર્યક્રમ પ્રસારિત થશે જેમાં લેખક અને ગીતકાર રાજા મહેંદી અલી ખાં પર આપ કેન્દ્રિત કાર્યક્રમ સાંભળશો. આપનો માનીતો ફોન ઇન કાર્યક્રમ રજૂ થશે સવારે 10:02. આજે આ કાર્યક્રમ પ્રસ્તુત કરશે કૃતિ પંચાલ. શીર્ષક આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે સવારે 11:02. જૂના સદાબહાર ગીતો આપ સાંભળશો કાર્યક્રમ તરન્નુમમાં સવારે 11:30 અને બપોરે 12:02 કાર્યક્રમ વિવરણ પુનઃ સાંભળી શકશો. યાદો કી મહેફિલ બપોરે 12:05

સુરીલા સફર બપોરે એકના સમયે આપ સાંભળશો, જે વિવિધ ભારતી મુંબઈથી રિલે કરીશું. ગુજરાતી ગીતોના ચાહક શ્રોતાજનો, આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીતના ગીતો બપોરે 2:35 સખી સહેલી કાર્યક્રમ રોજની જેમ બપોરે 3ના સમયે પિટારા 4 વાગે. સાંજે પ્રસારણમાં આપ જોડાઈ શકો છો અમારી સાથે. કાર્યક્રમ સરગમ શરૂ થશે 5:00 સુરેલી સાંજ 5:30, જેમાં ગુજરાતી ગીતો અને 1 કલાકના કાર્યક્રમ સુરીલા સફરમાં આપ માણી શકશો હિન્દી ફિલ્મોના જૂના લોકપ્રિય ગીતો. ફોજી જવાનો માટેનો ખાસ કાર્યક્રમ જયમાલા રોજની જેમ 7:00, હવા મહેલ 8:00 અને કાર્યક્રમોનું વિવરણ ઝરોખા અંતર્ગત આપ સાંભળશો 8:15. રાત્રે 9 વાગે આપકે લીએ 10:00 છાયા ગીત, 10:30 ઢલતી જાય રાત. આ તમામ કાર્યક્રમો વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત કરીશું અને 9:30 આપ સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

0: खजाना।
1: कहानी के किसी सीन के रिहर्सल चल रही थी, मैं भी टाइम पास करने के इरादे से खड़ा हो गया।
0: जाने माने चरित्र अभिनेता जीवन, कैसे हुई थी अभिनय यात्रा की शुरुआत?
1: डायरेक्टर ने आओ देखा ना ताओ मुझसे मुखातिब होकर बोले, अजी आप भी कुछ बोल दीजिए बरखुरदार। तो बस सिर्फ दिल बहलाने गरज से मैं शुरू हो ही गया। बहुत कुछ कर लिया आराम मखमल के गदेलों में, सुलाऊंगा तुम्हें या पत्थरों में और ढेलों में, सरे दरबार खिदमत में हर एक बांधे कमर होगा, किसी के हाथ में बल्लम कोई करता चमर होगा। वाह वाह वाह वाह वाह वाह की आवाजें बुलंद हो गई। डायरेक्टर साहब ने मुझे गले से लगा लिया, कहने लगे बरखुरदार अरे तुम तो बॉर्न आर्टिस्ट हो, फिल्म में एक्टिंग करो मैं तुम्हारी लाइफ बना दूंगा, फोटोग्राफी को मारो गोली।
2: શ્રોતંત્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. થોડી જ વારમાં બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર. નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે નજીવી વધઘટ સાથે કામકાજ. એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક આજે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગાભરત ડાકા સાથે વાતચીત કરી. બિહાર અને આસામ સરકાર કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. સરકારે દિલ્હીમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરાયો હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પોસ્ટને ફગાવી દીધી. બ્રિક્સ સંસ્કૃતિ પરિષદ આગામી 5-8 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે સામૂહિક પગલાં લેવા આહવાન કર્યું. આજે વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી, વર્ષની થીમ હેપેટાઇટિસ ચાલો તેને તોડીએ છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા. છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, દક્ષિણાંતરિક કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી. તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં, અત્યાર સુધીમાં 46ના મોત. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનો એલર્ટ જાહેર. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા થશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન 27 જુલાઈ સુધી કુલ 59,26,195 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું. અમદાવાદ સિટી સેશન કોર્ટ સ્થિત એનઆઈએની વિશેષ અદાલતે ગેરકાયદે ઘૂસણખોરી અને માદક પદાર્થોની હેરફેર સંબંધિત કેસમાં 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદની સજા ફટકારી. 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. અને જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઇનલ મેચ. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. શ્રોતમિત્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ રજૂ કરીએ છીએ આપનો માનીતો ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો,
3: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજના હેલો હેલો કાર્યક્રમમાં હું છું આપની સાથે કૃતિ. તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ.
4: હેલો હેલો આપકી બાતે આપકી આવાજ.
5: હેલો આકાશવાણી,
4: આપકી પસંદ, આપકા અંદાજ.
6: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડિરેક્ટ કરના.
4: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
3: હેલો હેલો.
7: હેલો હેલો બેન, નમસ્કાર.
3: નમસ્કાર, કોણ બોલો છો?
7: તાલુકો કોંકરેજ, જિલ્લો બટકોડા, ગામ રતનગઢ, નવા રવિયાણાથી ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલું, સીમંડળ માંથી.
3: નાખાજી કેમ છો?
7: એકદમ મજા છે બેન, વરસાદ ધીમે ધીમે આવે છે.
3: એવું છે, અમારે ત્યાં તો અમદાવાદમાં ખુબ વરસાદ છે. અને આપ શું કરો છો નાખાજી?
7: અમારે કરિયાણા સ્ટોર દુકાન છે, ખેતી વાડી છે, પશુપાલન છે બેન.
3: તો આ વખતે કયો પાક લીધો છે આપે?
7: અમે બેન અમારે બનાસકાંઠા મેન વાવેતર છે મગફળીનું.
3: બરાબર.

0: અમે વાવો છો એરંડા, બાજરી, જુવાર, એવું બધું ચોમાસાનું વાવવાને.
1: બરાબર. નાખાજી, આજે કયું ગીત સાંભળવાના છો?
0: આપણે પેલું રહ્યું મન પીકે નું, મેરા મને તું નથી ચાહે.
1: હા હા હા, ચોક્કસ થી સંભળાવીશું.
0: અને મારે થોડાક નામ લેવા છે.
1: હા, દઈ દો.
0: મારે ભાઈ મોટા ભાઈ છે, બળવંત ભાઈ છે, અમૃત ભાઈ છે, મારે નાનકડો દર્શન છે, જાનકી છે, મારે કઠી ઉમલાબેન છે, મારી મમ્મી નામ ચંપાબેન છે, ભત્રીજી નામ છે સોનલબેન, ભગવતીબેન, કાળીબેન, પ્રજાપતિ, પિન્ટુ ભાઈ અમારે રેડિયા મિત્ર.
1: ચોક્કસ ચોક્કસ નાખાજી, સંભળાવીએ આપને આપની જ પસંદગીનું ગીત.
0: હા ભલે બેન, નમસ્કાર.
1: નમસ્તે, આવજો.

0: હેલો હેલો,
1: હા હું ભચાઉ કસ્તી રામજી વાત કરું છું. કેમ છો બેન?
0: બસ અમે મજામાં છીએ, આપ કેમ છો?
1: બસ એકદમ મજામાં.
0: અને વરસાદ કેવો છે આ વખતે?
1: આ વખતે ઓછો વરસાદ છે.
0: તો આજે કઈ પિક્ચર નું ગીત સાંભળવું છે?
1: આજે બેન આપણે અનાળી ફિલ્મ નું ગીત સાંભળવું છે, ફૂલો સા ચહેરા તેરા. અનાળી ફિલ્મ નું મિત્રો છે એ પણ સાંભળવા માંગે છે, સંજયભાઈ છે,
0: જી
1: પરેશભાઈ

0: હા જી, હેલો હેલો, નમસ્કાર.
1: નમસ્કાર, કોણ બોલો છો?
0: હા જી, હું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના લક્કડપુરા ગામથી ભાવેશ ઠાકોર વાત કરું છું.
1: હા ભાવેશભાઈ, કેમ છો?
0: જી બસ મેડમ, મજામાં. આપનું નામ જાણી શકું છું?
1: મારું નામ કૃતિ.
0: મેડમ, આપનો અવાજ તો હું અવનવર રેડિયા પર સાંભળતો જ હોઉં છું.
1: જી જી. ભાવેશભાઈ, આપ લક્કડપુરામાં શું કરો છો?
0: બસ લક્કડપુરામાં મેડમ, મારું નાનું એવું ઓર્કેસ્ટ્રા ગ્રુપ, બધા મિત્રો ભેગા થઈને અમે ગ્રુપ ચાલુ કર્યું છે.
1: જી જી.
0: અને હું પોતે સિંગર છું, ઢોલક તબલા ઓર્ગન બધું વગાડી શકું.
1: બરાબર, સરસ સરસ. એટલે સંગીત સાથે જોડાયેલા છો?
0: જે મને સંગીત નું જે મળ્યું છે આકાશવાણી માંથી જ મળ્યું છે.
1: સરસ સરસ. ભાવેશભાઈ, આજે કયું ગીત સાંભળવાના છો?
0: એક ગીત સાંભળવું છે, ફિલ્મ નું નામ છે બોબી, ગાયક કલાકાર શૈલેન્દ્ર સિંહ.
1: જી.
0: અને ગીત ના શબ્દો છે, મેં શાયર તો નહીં.
1: તો ભાવેશભાઈ, આપને સંભળાવીએ બોબી ફિલ્મ નું આ ગીત. આવજો
0: આવજો.

0: હેલો હેલો, કોણ બોલો છો?
1: હું સુરેશભાઈ રાજપૂત બોલું છું, ચાંદખેડા એરિયા માંથી. અમદાવાદ ચાંદ. મારે પેલું આખા સાવન નું ગીત છે ને, મારા મિસિસ ને બહુ ગમે છે,
0: વ્યવસાય કરો છો, નોકરી કરો છો?
1: હા, અત્યારે હાલ તો બેન રિક્ષા ચલાવો, સ્કૂલ વર્ધિન.
0: અચ્છા અચ્છા, સ્કૂલ વર્ધિન રિક્ષા ચલાવો છો.
1: હા, એટલે સવારે શું છે, સવારે 7-6 વાગે નીકળી જઈએ, છોકરા બધાને લઈ સ્કૂલે 7:30 સુધી ઉતાર દેવાના.
0: બરાબર છે,
1: એટલે સ્કૂલ વર્ધિનું ચાલે છે.
0: સરસ સરસ. સુરેશભાઈ, આપની પસંદગીનું ગીત સંભળાવીએ, આવજો.
1: અચ્છા.

0: હેલો હેલો
1: હેલો
0: કોણ બોલો છો?
1: નમસ્કાર, જસુભાઈ બોલો, જવાનપુરા થી સાબરકા સાના તલોદ તાલુકાના જવાનપુરા ગામ થી બોલો. જસુભાઈ મનીરામુખી કોઈ
0: કેમ છો? જસુભાઈ
1: મજામાં બેન, આપ કોણ બોલો?
0: હું કૃતિ બોલું છું.
1: મજામાં?
0: બસ બસ, અમે બધા મજામાં છે.
1: અમે આકાશવાણી મારી ગયેલા છે.
0: અચ્છા, તો જસુભાઈ સાબરકાંઠામાં આપ શું કરો છો? હાલ પ્રવૃત્તિ આપની શું છે?
1: સાબરકાંઠામાં ખેતીનું કામ ચાલુ છે, બધે દવા છોટવાનું મફીમો, પણ વરસાદ આવતો નથી.
0: અમદાવાદમાં તો ખૂબ વરસાદ છે.
1: અમદાવાદમાં સમાચાર જોઈએ છે એટલે અમદાવાદ ઓવરલોડ છે. બરોડા છે, વરસાદ થાય બાદ બધા વરસાદ પડે.
0: તો જસુભાઈ આ વખતે શેનો પાક લીધો છે?
1: આ વખતે તો બેન મારી બાજુ તલોદ તાલુકામાં તો મફીનો વાવેતર કરેલું છે.
0: જી,
1: પછી એરંડી વાવશે, કપાસે વાયાશે.
0: જી,
1: વરસાદ સારો રહે દિવાળી સુધી, નોરતો સુધી તો મફી સારી પાકશે.
0: સરસ સરસ, તો આ વખતે આપને તેનું વળતર સારું મળશે એવી આશા છે આપને. જી જસુભાઈ, કયું ગીત સાંભળવાના આજે?
1: આજે સંઘ પારાતી નું વળત ચાલુ થયું એટલે ભોલેનાથ નું સારું હોય, સારું હોય એ સંભળાવજો.
0: ચોક્કસ જસુભાઈ, સંભળાવીએ આપની પસંદગી નું આ ગીત. આવજો.
1: ચોક્કસ.
0: ના ચોક્કસ આપીશું.
1: ઓકે,
0: આવજો.
1: આવજો બેન.

0: હેલો હેલો
1: હેલો હેલો કાર્યક્રમ નમસ્કાર.
0: નમસ્કાર, કોણ બોલો છો?
1: હું અમદાવાદ કર્મભૂમિથી કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ,
0: કનુભાઈ કેમ છો?
1: બસ મજામાં છે. તમે કેમ છો મેડમ?
0: બસ આકાશવાણીમાં બધા મજામાં છે.
1: હા હા, 2 મહિનાથી મેડમ મારી ફરમાઈશ આવતી નથી. મારાથી નારાજ થઈ ગયા હોય, કઈ ભૂલ થઈ હોય?
0: ના ના કનુભાઈ, આમાં કેવું છે કે ઘણા બધા શ્રોતા મિત્રોની ફરમાઈશ આવતી હોય છે, એટલે બધાને તક આપવી જરૂરી છે. અને આજે આપનો ફોન લાગી ગયો છે, તો આજે આપની ફરમાઈશ ચોક્કસથી સંભળાવીશું.
1: આજે મારે ફરમાઈશ છે, ચાંદની ફિલ્મ નું ગીત છે
0: જી,
1: તું મુજે સુના મેં તુજે સુનાઉ અપની પ્રેમ કહાની.
0: જી જી. કનુભાઈ, આપ શું કરો છો? વ્યવસાય કરો છો, નોકરી કરો છો?
1: મેડમ, હું અહીંયા ફાર્મ હાઉસ માં મારા ભાઈ સાથે રહું છું.
0: જી.
1: અને જે પણ કઈ કામ હોય એ આપણે દાખલા તરીકે ઘાસ ખોદવાનું કામ છે, એવું બધું કરીએ છીએ. અત્યારે ખેતીમાં શાકભાજી વાવી છે.
0: અચ્છા અચ્છા. તો કનુભાઈ, અત્યારે વરસાદની સીઝન છે, તો કેવો છે વરસાદ? આપને શું લાગે છે, આપે જે પાક વાવ્યો છે એના માટે પૂરતો છે વરસાદ કે વધારે છે?
1: અમારા માટે તો થોડો વધારે જ છે, કારણ કે અમારે હે ને ઘણા જે 4 ઝાડો હે ને જતર ગયા છે. દાખલા તરીકે નારિયેળી છે, જામફળ નું ઝાડ છે.
0: અને સાથે સાથે આપનું કામ કરતા કરતા રેડિયો સાંભળો છો?

0: જી હા જી, કારણ કે રેડિયો તો અમે લોટમાં લગાવી દઈએ છીએ, તમારો પ્રોગ્રામ શરૂ થાય ને એટલે અમે લગાવી દઈએ છીએ, બધા સાથે મળીને સાંભળીએ છીએ. મારો ભાઈ છે, મારી મમ્મી છે, મારી બહેન ની વાઈફ છે.
1: તો કનુભાઈ સંભળાવીએ તમને ચાંદની ફિલ્મ નું આ ગીત. આવજો,
0: ચોક્કસ સંભળાવજો મેડમ.
1: જી બિલકુલ આવજો.

0: કોણ બોલો છો?
1: અમે કામિનીબેન બોલીએ છીએ.
0: કામિનીબેન ક્યાંથી બોલો છો?
1: અમે ગઢડા સ્વામી ના અડતાળા ગામ માંથી બોલીએ છીએ, બોટાદ જિલ્લો.
0: કેમ છો કામિનીબેન? મજામાં છો ને?
1: હા.
0: કેવું છે આજકાલ વરસાદ પાણી કેવા છે ત્યાં?
1: વરસાદ તો આ સવારમાં આવ્યો છે.
0: બરાબર.
1: પછી હવે નથી.
0: આપ શું કરો છો?
1: અમે હીરા કામ કરીએ છીએ.
0: અચ્છા, હીરા કામ કરો છો. તો પછી ઘરનું કેવી રીતે તમે મેનેજ કરો છો? આપના પરિવારનું અને હીરા કામ કરો છો તો બધી જગ્યાએ પહોંચી વળાય છે?
1: બધા ભેગા રહીએ છીએ.
0: બધા ભેગા રહો છો એટલે વહેંચાઈ જાય છે કામ, એમ ને? ઘરમાં. તો કામિનીબેન, હીરા ઘસો છો તો એટલું ઉપાર્જન થઈ જાય છે કે આપના કુટુંબને માટે પર્યાપ્ત હોય? અચ્છા, બધા જ આ વ્યવસાયમાં છો. તો કામિનીબેન, આજે કયું ગીત સાંભળો છો?
1: સાંવરિયા ગીત.
0: સાંવરિયા ફિલ્મનું ગીત સાંભળવું છે?
1: હા.
0: ચોક્કસ સંભળાવી દઈએ.
1: આવજો.
0: આવજો.

0: હેલો હેલો
1: હેલો હેલો કાર્યક્રમ
0: જી.
1: હા, હું નવસારી થી જયેશ પંચાલ બોલું છું. આપના ઘણા 15 દિવસ પછી મેં ફોન લગાડ્યો છે.
0: જી જયેશભાઈ.
1: હા,
0: નવસારી સાઈડ તો ઘણો વરસાદ છે ને આ વખતે?
1: હા, ઘણો વરસાદ છે નવસારીમાં. તો શું કે બરાબર ધમાલ કરી દીધી વરસાદે. તો
0: બરાબર છે. તો શું છે, આપના ઘરમાં પાણી આવ્યા છે કે આપ સેફ છો?
1: ના, મારા ઘરમાં પાણી નથી આવ્યા.
0: નથી આવ્યા?
1: સહી સલામત છે.
0: સહી સલામત છે.
1: જ્યાં રહીએ છીએ ત્યાં પાણી નથી, એટલે અમારે સિટીમાં આ બાજુ પાણી છે. અમારે નવસારીના બજારમાં એરિયામાં.
0: આપ એવું માનો છો કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ?
1: હા, કરવો જોઈએ, જેથી કરીને આપણે શું છે કે લોકોને આપણે જે પાણીની તકલીફ જે પડતી છે તે હવે ના પડે. જે ખેતી થાય માટે પણ પાણી તો જોઈતું જોઈતો જ પાકે છે. નહીં તો પછી આપણે પાણી વગર પાકતું ના હોય તો બેન આપણે જમી ના શકીએ.
0: બહુ સાચી વાત છે આપની. અને આજકાલ એવું થાય છે કે ચોખ્ખું પાણી મળવું એ ખૂબ મુશ્કેલ છે.
1: આપણે પૈસાથી ખરીદવું પડે છે, પણ હવે એવું થાય ને એના માટે તો શું છે કે સોસાયટીઓમાં જે પાણી નળમાં જે પાણી આવતું હોય તો તે મોડું ધોતા હોય કે દાઢી કરતા હોય તો નળ ખુલ્લો કરી મૂકે છે ને પાણી બધું એમને એમ જયા કરે છે ને બધું પાણી વેસ્ટેજ જાય છે. એટલે આપણે શ્રોતાઓને અપીલ કરતા હોઈએ છીએ કે આવું થવું ના જોઈએ, પાણી વેસ્ટેજ ના જવું.
0: જી જયેશભાઈ, આજે કયું ગીત સંભળાવું?
1: આપણે બેન 31 જુલાઈ મોહમ્મદ રફી ની પુણ્યતિથિ છે ને, મજરૂ સુલતાનપુરીએ લખેલું ને રોશને સંગીતબદ્ધ કરેલું પેલું ગીત છે ને, રફ સાહેબે ગાયેલું ભીગી રાત
0: ફિલ્મ
1: જો ના કહ સકા.
0: હા, જયેશભાઈ સંભળાવી આપની પસંદગીનું આ ગીત. આવજો.
1: હા, અને બેન મિત્રોના નામ લઈ શકો આપ?
0: ચોક્કસ લઈ લો.
1: આ રેડિયોના માધ્યમથી જે મને મિત્રો મળ્યા છે ને, નિયોલ થી અનિલભાઈ દેસાઈ છે, અને દાનપુરા સુરત થી પિયુષભાઈ મહેતા, ભાવનગરના અફજલભાઈ છે, અને હમણાં જ આપણા નવા મિત્રો થયા છે. એ બે નવા મિત્રો છે ખંભાત થી જિજ્ઞેશભાઈ ખારવા, અને વિરમ ગામના અજીતભાઈ ભાવસાર, અને જુનાગઢ થી કિરીટભાઈ સોલંકી, અને ચોરવાડના લાખાભાઈ કરમતા.
0: ચોક્કસ. તો આપ સૌ મિત્રોને સંભળાવીએ આ ગીત. આવજો.
1: ઓકે, આવજો.

0: હેલો હેલો,
1: આકાશવાણી.
0: હા હેલો હેલો, કાર્યક્રમ માંથી બોલો છો? આપ કોણ બોલો છો?
1: હું અંકિતા જોશી વાત કરી રહી છું.
0: અંકિતાબેન ક્યાંથી બોલો છો?
1: હું અમદાવાદ થી વાત કરું છું.
0: અંકિતાબેન શું કરો છો આપ? અભ્યાસ કરો છો કે વ્યવસાય કરો છો?
1: ના મેડમ, હું હાઉસ વાઇફ છું.
0: અને અંકિતાબેન કેવું છે, આ વખતે વરસાદના પાણી ભરાયા છે રાણીપમાં?
1: એક દિવસ ભરાયા હતા પણ પછી ઉતરી ગયા હતા, એમ તો બહુ વાંધો નથી આવતો રાણીપમાં.
0: અને આપ શું માનો છો કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ?
1: હા બિલકુલ કરવો જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ.
0: અને તો એ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે વરસાદી પાણી?
1: ઘણી બધી રીતે ઉપયોગી થાય, જેમ કે વરસાદી પાણી એકદમ ચોખ્ખું હોય એટલે પીવા માટે પણ આરો કરતા પણ શુદ્ધ કહેવાય.
0: જી જી, બરાબર છે. અને અંકિતાબેન આપ આકાશવાણીને કયા કયા બીજા કાર્યક્રમો સાંભળો છો?
1: ઓલમોસ્ટ તો હું બધા સાંભળું છું
0: જી,
1: પણ હેલો હેલો ફોન ઇન મારો ફેવરિટ કાર્યક્રમ.
0: બરાબર. તો અંકિતાબેન આજે કયું ગીત સંભળાવું આપને?
1: મને આજે તુમબીનો છોટી છોટી રાતે લંબી હો જાતી હૈ એ સાંભળવું.
0: ચોક્કસ. તો અંકિતાબેન આપને સંભળાવીએ આપની જ પસંદગીનું ગીત. આવજો.
1: ઓકે, થેન્ક યુ મેમ.

0: મિત્રો, આપ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોવ તો અમારો નંબર નોંધી લેશો, 079-2754-1942 અને 079-2754-2672. સમય તો એ જ, સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી. તો આજનો કાર્યક્રમ બસ અહીં જ સમાપ્ત કરીશ. આવજો.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો.

0: શ્રોતા મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: હર રોજ સવાર 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
3: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
2: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાજ

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. થોડી જ વારમાં બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકૃતિના રક્ષણનું મહત્વ દર્શાવતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર બિંદિયા રાણી દેવી સોરોખાઇબમને અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સ 2026માં સર્વેશ કુશારેએ ઊંચી કૂદમાં રજત પદક જીત્યો, એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ પદક. રાષ્ટ્રમંડળ રમતગમત 2026માં શર્મિલા ધનખડે પેરા એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ સુવર્ણ અપાવ્યો, શિલ્પાએ કાંસ્યચંદ્રક જીત્યો. 9 દિવસના યુક્રેનિયન હુમલાઓમાં 86 રશિયન નાગરિકોના મોત. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા પ્રયાસ. સકારાત્મક વાટાઘાટોની અટકળો વચ્ચે ટ્રમ્પનું શાંતિ વાટાઘાટોમાં ઝડપ લાવવા સૂચન. વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું, જો કે કોઈ જાનહાનિ નહીં. સરકારી જમીન ફાળવણીમાં સુધારો કરીને સરકારે જિલ્લા કલેક્ટર અને ડીડીઓની સત્તામાં કર્યો મોટો વધારો. હવે સરકારી જમીન ફાળવણીના અનેક નિર્ણયો જિલ્લા કક્ષાએ થશે. ઉપરવાસ મધ્યપ્રદેશ અને રાત્રિના સમયે પડેલા વરસાદથી છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદી પ્રથમવાર બે કાંઠે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતકની પરીક્ષાના પેપર લીકની આશંકાના પગલે તપાસ સમિતિની રચના. રાજ્યની સ્થાનિક સ્વરાજની 15 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન. અને રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન ગઈકાલ સુધીમાં કુલ 59,26,195 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, 11:02 થઈ છે. રજૂ કરીએ છીએ થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલ સે. આજના કાર્યક્રમમાં થીમ છે પિયા. આવો સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં ફાગુન ફિલ્મનું આ ગીત. સંગીત છે ઓપી નૈયરનું.

0: શમશાદ બેગમ અને ચિતલકારના સ્વરમાં સાંભળશો પતંગા ફિલ્મનું આ ગીત. સંગીત છે સી રામચંદ્રનું, શબ્દરચના રાજેન્દ્ર કૃષ્ણની.
1: हिंदुस्तान का तेरा तू? हेलो, मैं रंगून से बोल रहा हूँ. मैं अपनी बीवी रेणुका देवी से बात करना चाहता हूँ. हाँ हाँ

0: લતા મંગેશકરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા પિયા કા ઘર ફિલ્મનું ગીત. સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દરચના આનંદ બક્ષીની.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ દેશ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: થીમ આધારિત ફિલ્મ સંગીતના કાર્યક્રમ દિલ સે, જેમાં આજની થીમ પિયા. પિયા શબ્દ પર આજે આપ કેટલાક ફિલ્મ ગીત સાંભળી રહ્યા છો. આગળ સાંભળીએ અભિમાન ફિલ્મનું આ ગીત. સ્વર છે લતા મંગેશકરનો, સંગીત SD બર્મનનું, શબ્દરચના મજરૂ સુલતાનપુરીની.

આશા ભોસલે અને કિશોર કુમારના યુગલસ્વરમાં સાંભળીએ બાપ રે બાપ ફિલ્મનું આ ગીત. સંગીત છે ઓપી નૈયરનું, બોલ જાનીસાર અખ્તરના.

દિલ સે કાર્યક્રમમાં અંતે સાંભળીએ આશા ભોસલે અને આર ડી બર્મનના સ્વરમાં કારવાં ફિલ્મનું આ ગીત. શબ્દરચના મજરૂ સુલતાનપુરીની.

કારવા ફિલ્મના આ ગીત સાથે જ થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલસે સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમની શરૂઆત કરીએ મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં મધુમતી ફિલ્મના આ ગીત સાથે, બોલ શૈલેન્દ્રના.

લતા મંગેશકરના સ્વરમાં આ છે દિલ એક મંદિર ફિલ્મનું ગીત, સંગીત શંકર જયકિશનનું, બોલ હસરત જયપુરીના.

તરન્નુમ કાર્યક્રમમાં આગળ સાંભળીએ લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં શ્રી 420 ફિલ્મનું આ ગીત. ગીતને સંગીત આપ્યું છે શંકર જયકિશને, શબ્દરચના શૈલેન્દ્રની.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં અનુપમા ફિલ્મનું ગીત. સંગીત હતું હેમંત કુમારનું, શબ્દરચના કૈફી આઝમીની. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી તરન્નુમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં ચૌધવીકા ચાંદ ફિલ્મનું આ ગીત. સંગીત રવિનું, શબ્દરચના શકીલ બદાયુનીની.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ પાકીઝા ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત ગુલામ મોહમ્મદનું, શબ્દરચના કૈફ ભોપાલીની.

મોહમ્મદ રફીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા બહુ બેગમ ફિલ્મનું ગીત. સંગીત હતું રોશનનું, બોલ સાહિર લુધિયાનવીના. કાર્યક્રમમાં અંતે સાંભળીએ હમ દોનો, આ ફિલ્મનું ગીત આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત જયદેવનું, બોલ સાહિર લુધિયાનવીના.

આ ગીત સાથે જ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બપોરના 12 થવા આવ્યા છે. સાંભળીએ મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પેપર લીક મુદ્દે વિપક્ષોના ભારે હોબાળા બાદ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાષ્ટ્રીય લોકશાહી જોડાણની સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન વ્યૂહરચના બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ. ભોપાલમાં નવા વિકસિત નિશાતપુરા રેલવે સ્ટેશનનું આજે ઉદઘાટન કરાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ સાંજે સ્ટેશનનું ઉદઘાટન કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું કે હબ એન્ડ સ્પોક મોડેલ 2030 સુધીમાં લગભગ 4 લાખ નોકરીઓનું સર્જન કરશે અને 30 અબજ ડોલરની વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરે તેવી શક્યતા. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં મકાન પડવાના કારણે એક વૃદ્ધાનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત. અમદાવાદના બગોદરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદી પાણી ઓસરી રહ્યા છે. હાલ કોઈપણ ગામમાં જોખમી પરિસ્થિતિ નથી, જોકે તકેદારીના ભાગરૂપે બગોદરા ધંધુકા હાઈવે વાહન વ્યવહાર માટે બંધ. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ આવતીકાલે સાંજે શાંત થશે. 30 જુલાઈએ મતદાન યોજાશે. બ્રિક્સ સંસ્કૃતિ પરિષદ આગામી 5-8 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે સામૂહિક પગલાં લેવાનું આહવાન કર્યું. પ્રવાસન મંત્રાલયે ઇનક્રેડિબલ ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ ભારતને વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે એર ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કર્યા. અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. સાંભળીએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

બપોરે 12 વાગ્યાને 5 મિનિટે વિવિધ ભારતી મુંબઈથી રિલે કાર્યક્રમ યાદો કી મહેફિલ. સુરીલા સફર બપોરે 1 કલાકે. બપોરે 2 વાગે ત્રિવેણી. 2 વાગ્યાને 35 મિનિટે આપ સાંભળી શકશો ગુજરાતી ગીતો, સુગમ સંગીત. બપોરે 3 કલાકે સમય છે કાર્યક્રમ સખી સહેલીનો, વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ. 4 વાગે પિટારા.

સાંજે 5 વાગે આપની સમક્ષ લઈને હાજર થઈશું કાર્યક્રમ સરગમ, જેમાં 90s ફિલ્મ સંગીત આપ સાંભળી શકશો. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. હિન્દી જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી શકશો 6:00. 7:00 વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ કાર્યક્રમ જયમાલા.

રાત્રે 8 વાગે કાર્યક્રમ હવા મહલ, 8 વાગે 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, સાથે ઝરોખામાં આપ સાંભળશો કાર્યક્રમની રૂપરેખા. રાત્રે 9 કલાકે કાર્યક્રમ આપ કે લીએ, 9 વાગે 30 મિનિટે ફિલ્મ સંગીત. રાત્રે 10 કલાકે વિવિધ ભારતી મુંબઈથી રિલે કાર્યક્રમ છાયા ગીત. 10 વાગે 30 મિનિટે ઢલતી જાહેરાત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. જોડાઈએ અમારા મુંબઈ કેન્દ્ર સાથે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓના નોંધપાત્ર દેખાવ બદલ સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. સંસદની કાર્યવાહી શરૂ થતાં અગાઉ આજે નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં એનડીએની મંગલ મિલન બેઠક યોજાઈ. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ. બોટ દ્વારા લોકોને ખોરાક, પાણી સહિતની સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થા. અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી દ્વારા આયોજિત લોંગ માર્ચ દરમિયાન થયેલા ઘર્ષણમાં 20ના મોત. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. આજે લોકસભાની કાર્યવાહી શરૂ કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ પેરા એથ્લેટ શર્મિલા ધનખડને 23મી કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા. તેમણે સર્વેશ કુશારે, વલ્લુરી અજયબાબુ અને જ્ઞાનેશ્વરી યાદવને રજતચંદ્રક અને શિલ્પા શૈલા અને વિંદ્યારાની દેવીને કાંસ્યચંદ્રક જીતવા બદલ પણ અભિનંદન આપ્યા. તેમણે કેનેડામાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અનાહત સિંહને પણ અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં તેમણે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. અધ્યક્ષે વિરોધ પક્ષોને જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા બિલ 2026 પર ચર્ચા કરવા અપીલ કરી.

0: કે ભારે હોબાળો થતાં તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી.
1: આજ હમ 2 બજે ઇસ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરેંગે. એસા સભી લોગોને સહમતિ વ્યક્ત કી હૈ. સમય સરકાર ઓર પ્રતિપક્ષ બેઠકર સમય તય કર લેગા. ઓર મેરા આપસે આગ્રહ હૈ, કિતના ભી ગતિરોધ હો, કિતના ભી બડા મુદ્દા હો, લેકિન પ્રશ્નકાલ મેં ગતિરોધ નહીં હોના ચાહીએ. પૂરે દેશ કે અંદર એક સકારાત્મક દિશા જાય કે સંસદ મેં ચર્ચા હોતી હૈ.
0: તેવી જ રીતે રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ સભાપતિ સીપી રાધાકૃષ્ણને શૂન્યકાળ શરૂ કરતા વિપક્ષના સભ્યોએ નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી પર સૂત્રોચ્ચાર શરૂ કરતા ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. બિહાર અને આસામ રાજ્ય સરકારે કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકો સામે શરૂ કરાયેલા કેસ અને અન્ય કાનૂની કાર્યવાહી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. બિહાર અને આસામના રાજ્ય ગૃહ વિભાગે ખાતરી આપી કે તેઓ 26 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા પહેલા આંદોલનકારીઓ સામે નોંધાયેલા તમામ પ્રથમ માહિતી અહેવાલો, એફઆઈઆર, ફોજદારી ફરિયાદો અને કારણ બતાવો નોટિસો પાછી ખેંચવાની કાનૂની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરશે. સત્તાવાર નિવેદન મુજબ સમયમર્યાદા પહેલા દાખલ કરાયેલા કેસોના સંદર્ભમાં ધરપકડ કરાયેલા અથવા અટકાયત કરાયેલા વ્યક્તિઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. સરકારે એ પણ ખાતરી આપી કે કટ ઓફ સમય પહેલાની ઘટનાઓ અંગે ભવિષ્યમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય પેરા શોટપુટર શર્મિલા ધનખડે મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. 9.81 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. શર્મિલા કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યા છે. સર્વેશ કુશારેએ પુરૂષોની હાઈજમ્પ ઇવેન્ટમાં 2.25 મીટર ઊંચો કૂદકો લગાવીને રજત ચંદ્રક જીત્યો. ઉપરાંત વેઇટલિફ્ટર વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે 1-1 રજત ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણની સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન વ્યૂહરચના બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. સંસદ સત્ર દરમિયાન પરંપરાગત રીતે મંગળવારે આ બેઠક યોજાય છે, જેનો ઉદ્દેશ સંપૂર્ણ ગઠબંધનમાં એકતા દર્શાવવાનો છે. તૃણમૂલના અલગ થયેલા જૂથ, નવી રચાયેલી રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી ઓફ ઇન્ડિયાના સાંસદોએ પણ ગઠબંધનની બેઠકમાં હાજરી આપી હતી. છેલ્લી બેઠક આ મહિનાની 21મી તારીખે થઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આગામી પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
2: પંજાબના અમૃતસર સ્થિત શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી એર ઇન્ડિયાનું ઇઝી કનેક્ટ હબ એન્ડ સ્પોક મોડલ આજથી શરૂ કરાયું. આ સાથે પંજાબ હવે ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિત 27 વૈશ્વિક સ્થળો સાથે જોડાયું. નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહાએ મોડેલ લોન્ચ કરતા જણાવ્યું કે આ પહેલના કારણે પંજાબથી આંતરરાષ્ટ્રીય સ્થળોની મુસાફરી હવે સરળ બનશે. આ સાથે અમૃતસરથી દરરોજ 2 ઇઝી કનેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે. ઉદઘાટન પ્રસંગે વિડીયો સંદેશ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ હબ એન્ડ સ્પોક મોડેલ 2030 સુધીમાં લગભગ 4 લાખ નોકરીઓનું સર્જન કરશે અને 30 અબજ ડોલરની વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

0: હવે સરળ બનશે. આ સાથે અમૃતસરથી દરરોજ 2 ઇઝી કનેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે. ઉદઘાટન પ્રસંગે વિડીયો સંદેશ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ હબ એન્ડ સ્પોક મોડેલ 2030 સુધીમાં લગભગ 4 લાખ નોકરીઓનું સર્જન કરશે અને 30 અબજ ડોલરની વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
1: अब तक अमृतसर एयरपोर्ट से आपको 7 अंतरराष्ट्रीय डेस्टिनेशंस की सीधी कनेक्टिविटी उपलब्ध होती थी. अब दिल्ली जैसे इस तरह हब एंड स्पोक में कनेक्ट हो रहा है तो आपकी ग्लोबल कनेक्टिविटी अगर आप देखेंगे तो आपको दुबई, सिंगापुर, बैंकॉक, पेरिस इसके जैसे 20 इंटरनेशनल डेस्टिनेशंस आपको एक चेक इन, एक बैगेज टैग के साथ आप कर पाएंगे.
0: ભોપાલમાં નવા વિકસિત નિશાતપુરા રેલવે સ્ટેશનનું આજે ઉદઘાટન કરાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ સાંજે સ્ટેશનનું ઉદઘાટન કરશે. ત્યારબાદ નિયમિત પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ થશે. માલવા એક્સપ્રેસ અને સોમનાથ જબલપુર એક્સપ્રેસ સહિતની મહત્વપૂર્ણ ટ્રેનો હવે નિશાતપુરા રેલવે સ્ટેશન પર પણ રોકાશે. હિમાચલ પ્રદેશમાં ચંબા પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે એક કાર લગભગ 400 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 3 મહિનાના બાળક સહિત 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પોલીસે મૃતદેહો બહાર કાઢીને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ચેલ્લુરુ ખાતે ગઈ મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 8 વર્ષના બાળક સહિત 3 લોકોના મોત થયા છે અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર યાત્રા માટે રાયગડા જઈ રહેલા પીડિતોની વાન ચેલ્લુરુ નજીક ઊભી હતી ત્યારે પૂર ઝડપે આવી રહેલી ટ્રકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી JAAC દ્વારા આયોજિત લોંગ માર્ચ દરમિયાન લગભગ 20 લોકો માર્યા ગયા હોવાના અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં JAAC જણાવ્યું હતું કે લોંગ માર્ચ કાફલા રાવલકોટ પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 19 મૃતકોની ઓળખની પુષ્ટિ થઈ છે અને સંદેશાવ્યવહાર સેવાઓ પુનઃસ્થાપિત થયા બાદ વધુ વિગત ઉપલબ્ધ થશે. સમિતિએ સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો અને લોકશાહી સરકારોને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે વિસ્ફોટકો અને વધુ પડતા બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવાયો છે. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ છે. સત્તાવાર અહેવાલ મુજબ શિવસાગર, ગોલાઘાટ, ચરાઈદેવ, જોરહાટ, નાગાંવ અને કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના 631 ગામોમાં 4,45,000થી વધુ લોકો હજુ પણ પૂરથી અસરગ્રસ્ત છે. ગઈકાલે કોઈ વધુ જાનહાનિ નોંધાઈ નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ચાલી રહી છે. જે અંતરિયાળ ગામડાઓ પાણીમાં ડૂબેલા છે ત્યાં હજુ પણ ખોરાકનો પુરવઠો, આરોગ્ય અને સ્વચ્છતા માટે જરૂરી સામગ્રીનું પરિવહન બોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓના નોંધપાત્ર દેખાવ બદલ સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. સંસદની કાર્યવાહી શરૂ થતાં અગાઉ આજે નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં NDAની મંગલ મિલન બેઠક યોજાઈ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: નાઇન્ટી 6.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. જોડાઈએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે. કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ, પરંતુ તે પહેલાં સાંભળીએ આ સંદેશ.
3: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
4: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સત્તામર્યાદામાં વધારો કરાયો. રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટરોની સત્તામર્યાદામાં જે વધારો કરાયો તેમાં રાજ્ય સરકારના બોર્ડ કે નિગમને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાકીય સત્તામર્યાદા 15 લાખથી વધારીને 1 કરોડ, જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તામર્યાદા 50 લાખ કરવામાં આવી. સરકારી કર્મચારી તેમજ વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે સત્તામર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ કરાઈ છે. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં વ્યક્તિગત રહેઠાણની સત્તામર્યાદા 20,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ સત્તામર્યાદા 7.5 લાખ તેમજ દૂધ મંડળીઓ કે સહકારી ગોડાઉનની સત્તામર્યાદા 1 લાખ રૂપિયા કરાઈ છે. આ નિર્ણયથી નાગરિકોને ગાંધીનગર સુધી નહીં આવવું પડે, જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે ઈ બાઇક લોન્ચ કરાયું. રાજ્યમાં બનેલા આ બાઇકની રેન્જ 260 કિલોમીટરની છે. આ અંગે બાઇકના ફાઉન્ડર પ્રિયાંક રાખોડિયાએ વધુ માહિતી આપી હતી.
1: તમે 260 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છીએ અને આ વ્હીકલને તમે કોઈ પણ જગ્યાએ ચાર્જ કરી શકો છો. 15 એમ્પિયર નોર્મલ જે પ્લગ હોય જે આપણે ઘરમાં દરેક જગ્યાએ

0: અવેલેબલ હોય તે જગ્યાએ તમે આ વ્હીકલને ફાસ્ટ ચાર્જ કરી શકો, જેની માટે તમારે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. ગવર્મેન્ટની સબસિડી ઓલરેડી અત્યારે પીએમ ઈ ડ્રાઈવ હાલમાં અવેલેબલ છે, અને ગુજરાત ગવર્મેન્ટની પણ આરટીઓ માટેની એની સબસિડી ગવર્મેન્ટ આપણી આપી રહી છે.
1: રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાઓની 7 બેઠકો સહિત ખાલી પડેલી 15 બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. આ પેટાચૂંટણીની મતગણતરી 30 જુલાઈના રોજ યોજાશે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. બેઠક પર ભાજપના કાંતિલાલ વસાવા, આપના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રણજીત વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. કુલ 5,154 મતદારો ત્રણેય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આપના વિજેતા ઉમેદવારનું મૃત્યુ થતાં આ બેઠક ખાલી પડી હતી. બોટાદના મેઘવડીયા ગામમાં ચાંદીપુરા વાયરસ તેમજ વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન દેખરેખ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું. આરોગ્યકર્મીઓએ ઘરે ઘરે જઈ લોકોના આરોગ્યની તપાસ કરી રોગના લક્ષણ અંગેની માહિતી એકત્રિત કરી. ઉપરાંત ગામમાં HTH એટલે કે ઉચ્ચ શક્તિવાળા ક્લોરીન સંયોજન દ્વારા પીવાના પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરાયું. આ સાથે જ IEC એટલે કે માહિતી અભ્યાસ અને સંચાર પ્રવૃત્તિ હેઠળ આરોગ્ય ટુકડીએ ચાંદીપુરા વાયરસ, ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાહકજન્ય રોગથી બચવાના ઉપાય અંગે લોકોને માહિતી આપી. એક જ દિવસમાં 7,83,000 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને કંડલાના દીનદયાળ પોર્ટ ઓથોરિટી DPA ફરી રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે. આ પહેલા 17 જૂન 2026 રોજ નોંધાયેલ 7,78,000 મેટ્રિક ટનના એક દિવસના સંચાલનનો રેકોર્ડ હવે પાછળ રહી ગયો છે. આ સિદ્ધિ સાથે DPAના વાડીનાર સ્થિત ઓફશોર ઓઇલ ટર્મિનલે પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. ટર્મિનલે એક જ દિવસમાં 5,09,000 મેટ્રિક ટન પ્રવાહી કાર્ગોનું સંચાલન કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. રાજ્યભરમાં આગામી 2 ઓગસ્ટ સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. જોકે માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સવારે 10 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ દાહોદ તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55.17% વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 69.30% જેટલો જળસંગ્રહ થયો છે. તો દરમિયાન રાજ્યના 20 બંધ હાઈ એલર્ટ પર છે. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી પહેલીવાર બે કાંઠે વહેતા સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉપરવાસ, મધ્યપ્રદેશ અને રાત્રિના સમયે થઈ રહેલા વરસાદના કારણે નદીમાં નવા નીર આવતા રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 68 મિલીમીટર વરસાદ જેતપુર પાવીમાં થયાના અહેવાલ છે. નર્મદામાં થયેલા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું જિલ્લા પંચાયત દ્વારા સમારકામ શરૂ કરાયું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ સુરેશ દલાલની આ રચના સાથે, સ્વર આકાશવાણી ગાયક વૃંદનો.

0: નીરજ પાઠકના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા સુરેશ દલાલની રચના. આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. જોડાઈએ અમારા મુંબઈ કેન્દ્ર સાથે કાર્યક્રમ સખી સહેલી માટે.
1: આપ સુન રહે વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન સખી સહેલી કાર્યક્રમ બસ કુછ હી પલો મેં.
2: इस कार्यक्रम के प्रायोजक दीप दर्शन, धूप अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમ સરગમમાં. સૂર જ્યારે શબ્દોનો હાથ પકડે ત્યારે જન્મે છે યાદગાર ગીતો. એવા જ સુરીલા, સદાબહાર અને દિલને સ્પર્શી જાય એવા ગીતોની મહેફિલ લઈને આજે હું તમારી સમક્ષ હાજર છું, જાનકી. તો ચાલો સંગીતની આ સફરની કરીએ મનમોહક શરૂઆત. પ્રેમમાં થોડીક શરારત હોય, થોડુંક મનાવવાનું હોય અને થોડુંક રોકી લેવાની મીઠી જીદ હોય ત્યારે જ પ્રેમની વાતો વધારે સુંદર લાગે છે. એવી જ મીઠી અદાઓ અને રમૂજી નોકઝોકથી સજાયેલું છે આજનું કાર્યક્રમનું પ્રથમ ગીત, કરણ અર્જુન ફિલ્મનું, કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. સંગીતકાર છે રાજેશ રોશન અને ગીતના શબ્દો લખ્યા છે ઇન્દિવરે.

મિત્રો, કેટલાક ચહેરા એવા હોય ને કે તેને જોતા જ લાગે કે કુદરતે તેમને ખૂબ જ ફુરસદથી ઘડ્યા હશે. પ્રેમ જ્યારે પ્રશંસાના શબ્દો બનીને હોઠ પર આવે ને, ત્યારે દરેક લાગણી વધારે સુંદર બની જાય છે. ચલો હવે સાંભળીએ એવું જ એક મધુર રોમેન્ટિક ગીત, રાજા હિન્દુસ્તાની ફિલ્મનું ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. ગીતના શબ્દો સમીરના.

કાર્યક્રમમાં હવે સાંભળશું ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં એતરાઝ ફિલ્મનું આ ગીત. ગીતના શબ્દો સમીરના અને સંગીત હિમેશ રેશમિયાનું.

હવે સાંભળીએ આજના સરગમ કાર્યક્રમનું અંતિમ ગીત ચલો ઇશ્ક લડાએ ફિલ્મનું સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીતકાર હિમેશ રેશમિયા અને ગીતકાર સમીર.

અંતિમ ગીત સાથે આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ જલન માત્રીના શબ્દે લખાયેલી આ ગઝલ આશિત દેસાઈના સ્વરમાં.

0: અવિનાશ વ્યાસની રચના, મુકેશના સ્વરમાં હવે આપ સાંભળશો આપના રેડિયો સેટ.
1: જૂનું લાગે બહુ.

આ ગીત આપ સાંભળી રહ્યા છો વિભા દેસાઈના સ્વરમાં. સંગીત આપ્યું છે ક્ષેમુ દિવેટિયાએ. આપ આનંદ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજમાં ગુજરાતી ગીતોનો.

મનહર ઉદાસના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ સુરીલા સફરમાં. ને આજના કાર્યક્રમમાં હું છું આપની હમસફર, આપની સાથે જાનકી. મિત્રો, ફિલ્મી સંગીતની એવી સફર પર આપણે જઈશું જ્યાં દરેક સૂર સાથે જોડાયેલી હોય છે કોઈક મીઠી યાદ, કોઈક સ્મિત અને કોઈક અનોખી લાગણી. તો ચાલો આજની આ સંગીતમય મુસાફરીની શરૂઆત કરીએ. મિત્રો, પ્રેમ હોય કે પ્રશંસા, જ્યારે દિલથી થાય ત્યારે એક નજર ક્યારેય પૂરતી લાગતી નથી. નજર ફરી ફરીને એ જ ચહેરા પર અટકી જાય છે. આવી જ લાગણી લઈને આવી રહ્યું છે આજના કાર્યક્રમનું પ્રથમ ગીત, ચાઇના ટાઉન ફિલ્મનું. સ્વર મોહમ્મદ રફીનો, સંગીતકાર રવિ અને ગીતકાર મજરૂ સુલતાનપુરી.

સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશના સ્વરમાં સંગમ ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન અને ગીતકાર શૈલેન્દ્ર.

કાર્યક્રમમાં હવેનું ગીત આપ સાંભળશો લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં અભિમાન ફિલ્મનું, સંગીતકાર SD બર્મન અને ગીતકાર મજરૂહ સુલતાનપુરી.

મોહમ્મદ રફીના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો કોહિનૂર ફિલ્મનું આ ગીત, સંગીતકાર નૌશાદ અને ગીતકાર શકીલ બદૈની.

સુરીલા સફર કાર્યક્રમનો આનંદ આપ માણી રહ્યા છો અને અત્યારે આપ સાંભળી રહ્યા છો તેરે ઘર કે સામને ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીતકાર એસ ટી બર્મન અને ગીતકાર હસરત જયપુરી.

આજના સુરીલા સફર કાર્યક્રમનું અંતિમ ગીત આપ સાંભળશો અનૂપ ઘોષાલના સ્વરમાં માસૂમ ફિલ્મનું, સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર ગુલઝાર.

અનુપ ઘોષાલના સ્વરમાં ગવાયેલા માસૂમ ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7 વાગે આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ જયમાલાનો શેષ ભાગ આપ સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના વેપારીઓને આર્થિક સહાય અપાશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 15 બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. પવન ઉર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું. પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. અમદાવાદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, આ સહાય પેકેજથી વેપાર રોજગાર વહેલી તકે પુનઃ ધમધમતા થશે.
1: આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે.
0: બેઠકમાં પૂર, અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પણ મંત્રીમંડળના સભ્યોએ બિરદાવ્યું હતું. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામ તળના આંતરિક રસ્તાઓ હવે સિમેન્ટ કોન્ક્રીટના બનાવાશે. વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે રાજ્ય મંત્રીમંડળની આજની બેઠકમાં આ નિર્ણય લેવાયો. વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રસ્તાઓની મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે.
1: કેબિનેટમાં આજે અધિકારીઓને સૂચના આપી છે, એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવી પડતી હોય છે. એનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
0: બેઠકમાં વીજકર્મીઓની કામગીરીને પણ બિરદાવાઈ હતી. શ્રી વાઘાણીએ જણાવ્યું, વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મરને પૂર્વરત કરવાની કામગીરી 3,400થી વધુ વીજકર્મીઓની 900થી વધુ ટીમોએ યુદ્ધના ધોરણે હાથ ધરી. 1,000થી વધુ ગામોમાં ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 15 બેઠકોની પેટાચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર આજે સરેરાશ 55% જેટલું મતદાન થયું. 13,000થી વધુ મતદાર ધરાવતા આ વોર્ડમાં 12 વર્ષ પછી લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામ્યો છે, જેમાં ભાજપના અક્રમ કુરેશી, કોંગ્રેસના અશરફ થેમ અને આમ આદમી પાર્ટીના મહેબૂબ પંજા ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીને ગુજ સિટોક કાયદા હેઠળ જેલની સજા થતાં ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ. આજે દાહોદની દેવગઢ બારી અને મહેસાણાની વિસનગર

0: નગરપાલિકાઓની 7 બેઠકો તેમજ ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પણ મતદાન થયું. આ પેટા ચૂંટણીની મતગણતરી 30 જુલાઈએ થશે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું. ભાજપ દ્વારા સત્યેન્દ્ર પટેલના પ્રચારમાં ચારેય વોર્ડમાં પદયાત્રા યોજવામાં આવી, જેમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીના પ્રચાર માટે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ રેલી યોજાઈ, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. 30 જુલાઈએ યોજાનારા મતદાનમાં કુલ 2,19,494 મતદારો હરીફ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 260 મતદાન મથકો 100 વેબકાસ્ટિંગ મોબાઇલ ડિપોઝિટ ફેસિલિટી સહિતની સુવિધાઓ સાથે સુસજ્જ છે. દરમિયાન 30 જુલાઈ સાંજના 6:30 વાગ્યા સુધી પ્રચાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે જામનગર જિલ્લા સહકારી બેંક લિમિટેડના નવનિર્મિત સહકાર ભવનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ વર્ચ્યુઅલી જોડાયા. આ નવી મુખ્ય કચેરી સહકારી બેન્કિંગના આધુનિકીકરણ અને મજબૂતીકરણ તરફ એક મહત્વનું પગલું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સત્તામર્યાદામાં વધારો કરાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નાગરિકોને ગાંધીનગર સુધી જવું નહીં પડે, જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટર માટે રાજ્ય સરકારના બોર્ડ નિગમને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાકીય સત્તા મર્યાદા 15 લાખથી વધારી 1 કરોડ, જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તા મર્યાદા 50 લાખ કરવામાં આવી છે. સરકારી કર્મચારી તેમજ વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે સત્તા મર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરાઈ છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં વ્યક્તિગત રહેઠાણની સત્તા મર્યાદા 20,000થી વધારી 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સહકારી ગૃહ નિર્માણ મંડળી માટે સત્તા મર્યાદા 7.5 લાખ તેમજ દૂધ મંડળીઓ સહકારી ગોડાઉન માટે 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ નીલ સ્કિલ લેબનું લોકાર્પણ કર્યું હતું. આ આધુનિક 1200 બેડ હોસ્પિટલમાં મેડિકલ વિદ્યાર્થીઓ અને તબીબોને માનવ શરીરની રચના ધરાવતા પ્લાસ્ટિક સિમ્યુલેટર પર લાઇવ તાલીમ આપવામાં આવશે. મંત્રી શ્રી પાનસેરિયાએ જણાવ્યું કે મેડિકલના વિદ્યાર્થીઓ માટે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારિક કૌશલ્ય અતિ આવશ્યક છે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે 16,086 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પવન ઉર્જામાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતે પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પવન ઉર્જામાંથી 33,706 મિલિયન યુનિટ વીજનું ઉત્પાદન કર્યું છે, જે દેશના કુલ પવન ઉર્જા ઉત્પાદનના લગભગ 1/3 જેટલું છે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન રાજ્યમાં 30 જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: आर्मी चार सिस्टम नाम जो पाता है तो डिजिटेशन हमारे लिए इम्पोर्टेंट हो रहा है और मानसून ट्रॉफ का पोजीशन जो है पर या साइक्लोनिक सिचुएशन उत्तर पश्चिम एनपी के पास है.
0: દરમિયાન છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 15 તાલુકામાં વરસાદ નોંધાયો. વરસાદને પગલે નુકસાનગ્રસ્ત રસ્તાઓને પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસો, કંઠલાલ અને ઠાસરા તાલુકાના માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે. મેટલ કપચીથી ખાડાનું પુરાણ કરીને માર્ગો ફરી કાર્યરત કરાયા છે. ડાંગ જિલ્લામાં પણ રસ્તો મોટરેબલ બનાવવા 10 જેસીબી, 8 ટ્રેક્ટર, ડમ્પર, રોલર, ટ્રોલી, ટીકટર અથવા તથા 60થી વધુ શ્રમિકો સતત કાર્યરત છે. ત્યારે આ કામગીરીનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી રોડ પર વરસાદથી પડેલા ખાડાઓનું સિમેન્ટિંગ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ છે. ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય થયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026ની આજે ફાઇનલ મેચ રમાઈ છે, જેમાં અમદાવાદની ટીમે કર્મદિત્યસિંહ પરમાર

0: ની હેટ્રિક અને નાયક પર્વના એક ગોલની મદદથી વડોદરાની ટીમને 4-2 મહાત આપી ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો છે. મેચમાં વડોદરાના દર્શ દેસાઈ અને વિહાન વાઘેલાએ પણ એક એક ગોલ કર્યો હતો. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રયાગરાજ વેરાવળ વચ્ચે વિશેષ ટ્રેન ઓન ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વેરાવળ પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાત્રે 22 વેરાવળથી ઉપડશે અને રવિવારે સવારે 5:50 પ્રયાગરાજ પહોંચશે, જ્યારે પ્રયાગરાજ વેરાવળ સ્પેશિયલ ટ્રેન દર ગુરૂવારે સવારે 10:10 પ્રયાગરાજથી ઉપડીને બીજા દિવસે સાંજે 18:15 વેરાવળ પહોંચશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના વેપારીઓને આર્થિક સહાયની અપાશે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકો પર 15 પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. નવી નીકળણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, પવન ઉર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું. પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી અને ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હવે આપ સાંભળશો કાર્યક્રમ જયમાલાનો શેષ ભાગ.

આપે ટ્યુન કર્યું છે 96.7 એફએમ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ એક ગીત કાર્યક્રમ અંતર્ગત હેલ્લારો ફિલ્મનું આ ગીત ઐશ્વર્યા મજમુદારના સ્વરમાં. ગીતના શબ્દો સૌમ્ય જોશીના અને સંગીત મેહુલ સુરતીનું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7 વાગે અને 50 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. લોકસભામાં જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026ને વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ. રૂપિયા 10 અને 20ની પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને સરકારની મંજૂરી. લોકસભામાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીનું નિવેદન. દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા લાગુ કરવા સરકારનો નિર્ણય. ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ. રેલવે અને પરિવહન સેવાઓ પર વ્યાપક અસર. અને ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી શ્રી હરિ નટરાજની બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી. સમાચાર વિગતવાર. લોકસભાએ જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026ને વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ કરી. આ વિધેયક જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોના નિવારણ 2024માં સંશોધન કરે છે. તેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ઠરેલા ગુનેગારોની મિલકતને ટાંચમાં લેવા જેવા કઠોર દંડ જેવી અનેક મહત્વની જોગવાઈઓ સામેલ છે. આ મામલાઓના ઝડપી નિવારણને સુનિશ્ચિત કરવા વિધેયકમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક સુનાવણી માટે વિશેષ ત્વરિત અદાલત બનાવવાની જોગવાઈ પણ છે. આ વિધેયક રજૂ કરતા કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, આ નવું વિધેયક દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણના સંરક્ષણ માટે સરકારની ઊંડી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. તેમણે આ વિધેયકને ભારતીય સંસદના ઇતિહાસમાં સીમાચિહ્ન ગણાવ્યું.
1: You must compliment Prime Minister Modi and this government.
2: कांग्रेस को प्रधानमंत्री नरेंद्र मोदी को श्रेय देना चाहिए, क्योंकि हमारी सरकार ने उस अधूरे कार्य को पूरा किया है जिसे पहले ही पूरा किया जाना चाहिए था. वर्ष 2024 में ये विधेयक विद्यार्थियों को ये विश्वास दिलाने के उद्देश्य से लाया गया था कि उनका भविष्य सुरक्षित है. 2024 के अधिनियम के क्रियान्वयन से प्राप्त अनुभवों के आधार पर अब ये संशोधन लाया जा रहा है, ताकि कानून को और अधिक सख्त बनाया जा सके तथा शीघ्र न्याय सुनिश्चित किया जा सके.
1: To ensure speedy justice.
0: સરકારે 10 અને 20 રૂપિયાની પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકે ક્ષેત્ર પરીક્ષણ માટે 10 અને 20 રૂપિયાની 1-1 અબજ પોલિમર બેંક નોટ લાવવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો હતો. તેમણે કહ્યું, ક્ષેત્ર પરીક્ષણ સફળ થયા બાદ જ આ 2 મૂલ્યવર્ગોમાં પોલિમર બેંક નોટ નિયમિતપણે જાહેર કરાશે. તેમણે કહ્યું, ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ પોલિમર બેંક નોટ કાગળની બેંક નોટની સરખામણીએ વધુ ટકાઉ હોય છે. શ્રી ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે પોલિમર બેંક નોટ લાવવાની પ્રક્રિયા હાલ પ્રારંભિક તબક્કામાં છે. આ નોટોના નિયમિતપણે જાહેર થયા પછી ડિજિટલ ચૂકવણી પર થનારી અસર અંગે જાણવા મળશે. સરકારે આ વર્ષે 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી દેશભરના ખાંડના વેપારીઓ પર સંગ્રહ મર્યાદા લાગુ કરવાનો નિર્ણય કર્યો. તેનો ઉદ્દેશ સંગ્રહખોરી અને સટ્ટાબાજી રોકવી તથા યોગ્ય કિંમત પર ખાંડની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ ખાંડના વેપારીઓએ તેમની પાસે ઉપલબ્ધ ખાંડના સંગ્રહની માહિતી આપવી પડશે અને ખાદ્ય તથા જાહેર વિતરણ વિભાગના ઓનલાઈન પોર્ટલ foodstock.dfpd.gov.in પર દર અઠવાડિયે પુરવઠાની સ્થિતિને અપડેટ કરવી પડશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિભાગ તેની પર સતત નજર રાખશે અને યોગ્ય કિંમતો પર ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ જરૂરી નિવારણ કરશે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY અને પુનર્ગઠિત મોસમ આધારિત પાક બીમા યોજના RWBCIS કુદરતી આફત અને પ્રતિકૂળ હવામાન ઘટનાઓના કારણે પાકના નુકસાન સામે વ્યાપક વીમા કવરેજ પૂરું પાડે છે. તેનાથી ખેડૂતોને આબોહવા પરિવર્તન સંબંધિત જોખમમાંથી રાહત મળે છે. લોકસભામાં લેખિત જવાબમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ માહિતી આપી હતી. સરકારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામ્ય વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 અંતર્ગત આ નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયા ફાળવ્યા છે. લોકસભામાં લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ

0: ચૌહાણે કહ્યું, આ દેશના કોઈપણ ગ્રામીણ રોજગાર કાર્યક્રમ માટે અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે. તેમણે કહ્યું કે અધિનિયમ હેઠળ એક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારીની બંધારણીય બાંહેધરી અપાઈ છે, જ્યારે પહેલા મનરેગામાં 100 દિવસની રોજગારી મળતી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે પ્રવાસન મંત્રાલય, રાજ્ય સરકારો, ભારતીય દૂતાવાસો અને હિસ્સેદારોના સહકારથી દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે મહત્વના અને સંભવિત પ્રવાસન બજારોમાં સતત પ્રચાર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી શેખાવતે કહ્યું, આ પ્રવૃત્તિઓમાં પ્રવાસન રોડ શો, ખાદ્ય ઉત્સવ, વેપાર બેઠકો, પરિચિત યાત્રાઓ, પ્રવાસી ભારતીયોની સાથે સંપર્ક અને પ્રવાસન સંચાલકો, ઉદ્યોગ હિસ્સેદારો સાથે આઉટરીચ એટલે કે લોકો સુધી પહોંચે તેવા કાર્યક્રમ સામેલ છે. હવામાન વિભાગે છત્તીસગઢ અને ઓડિશામાં આજે અત્યંત વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આવતીકાલ સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉત્તર પૂર્વ ભારત, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કોંકણ, ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને વિદર્ભના કેટલાક ભાગમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, તમિળનાડુ, પુડુચેરી અને તેલંગાણાના કેટલાક ભાગમાં આવતીકાલ સુધી વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં આજે ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારતે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવી રહેલી કહેવાતી વિધાનસભા ચૂંટણીઓને પાકિસ્તાન દ્વારા ગેરકાયદે કબજો છુપાવવા અને ક્ષેત્રમાં માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘનને પણ છુપાવવાનો પ્રયાસ ગણાવી છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લડાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.
1: हमने पाक अधिकृत कश्मीर में सो कॉल्ड इलेक्शंस के बारे में खबरें देखी है. इस मसले पर भारत का पक्ष साफ और निरंतर रहा है. जम्मू कश्मीर, लद्दाख जो कि केंद्र शासित प्रदेश हैं, उनका पूरा भूभाग भारत का अभिन्न और अविच्छेद्य अंग है. वहां चल रहे लीपापोती वाले इलेक्शन, पाकिस्तान द्वारा जम्मू कश्मीर का अपने अवैध कब्जा और वहां के लोगों का मानव अधिकार का हनन कुछ छिपाने का प्रयास है.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે તેમના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રના વિકાસ અને સાંસ્કૃતિક નવજાગૃતિ અંગે વાત કરી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ગત 4 વર્ષમાં સમાવેશી વિકાસની સાથે સાથે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આત્મગૌરવની ભાવના પુનર્જીવિત થઈ છે. જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેના કારણે ક્ષેત્રમાં 50 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ક્ષેત્રમાં વીજ પુરવઠો અને માર્ગ સંપર્ક પણ ખોરવાયો છે. ભૂકંપના કારણે રેલવે અને પરિવહન સેવાઓ પર વ્યાપક અસર થઈ છે, જ્યારે કેટલીક ઉડાન રદ થયાના પણ અહેવાલ છે. ક્યુશુ રેલવે કંપનીએ જણાવ્યું કે ભૂકંપ બાદ ક્યુશુ શિંકાન્સેન સહિત તમામ રેલવે સેવાઓને રદ કરવામાં આવી છે. સેવાઓ સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું હતું કે અંદાજે 3 લાખ સ્થાનિકોને નિર્ધારિત આશ્રય સ્થળ પર જવાની સલાહ અપાઈ છે. દરમિયાન અરિયાકે સાગર અને યાત્સુશિરો સાગરકાંઠાના વિસ્તારમાં સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી. સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતના ખેલાડી શ્રીહરિ નટરાજની 100 મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી થઈ છે. નટરાજે તેમની હીટમાં 5મા અને 55.58 સેકન્ડના સમય સાથે એકંદરે 13મા સ્થાને રહી આ સ્થાન મેળવ્યું. ભારતના દિવ્યાંગ તરવૈયા ખેલાડીઓએ પણ સફળ પ્રદર્શન કર્યું છે. RVVBK બુડીગીના અને અલી ઇમામની પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 માટે ફાઇનલ માટે પસંદગી થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026ને વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ. ₹10 અને ₹20ની પોલિમર બેંકનોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને સરકારની મંજૂરી. દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા લાગુ કરવા સરકારનો નિર્ણય. ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી.

0: જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, રેલવે અને પરિવહન સેવા ઉપર વ્યાપક અસર. ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી શ્રીહરિ નટરાજની બેક સ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

0: इसलिए इम्पॉर्टेंट है कि बार बार वर्कशॉप्स रखना, रोल प्ले बताना, उन्हें कैसे कम्युनिकेट करना, ये सब बताना बहुत ज़रूरी है।
1: આ પેટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે આજે હવે પછી અને આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ.

થોડી જ મિનિટો બાદ આપ સાંભળશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે કાર્યક્રમ આપકે લીએ. 9 વાગ્યાને 30 મિનિટે ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત અમારા મુંબઈ કેન્દ્ર પરથી અને 10 વાગ્યાને 30 મિનિટે ઢલતી જાય રાત.

આવતીકાલે તારીખ 29 જુલાઈ બુધવાર. કાર્યક્રમની શરૂઆતમાં સભાના પ્રારંભે 6:05 આપ સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, જેમાં આવતીકાલે આપ ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ ગીતો સાંભળી શકશો. 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ અમૃતધારા, જેમાં ધર્મ એ વિષય પર વાર્તાલાપ કરશે નાગેશ ગોસાઈ. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 આપ સાંભળશો કાર્યક્રમ સંગીત સરિતા. સવારે 7 આપ સાંભળશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. 7:30 હમ હૈ રાહી પ્યાર કે. 8:15 કાર્યક્રમ ત્રિવેણી. 9:30 મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે કાર્યક્રમ ચિત્રલોક. 9:30 આજ કે ફનકાર. 10:02 આપ સાંભળશો ગુજરાતી ફિલ્મી અથવા બિનફિલ્મી ગીતો. 10:30 મસ્તી ભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. ₹12:05 મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સૈયર, જેમાં આવતીકાલના કમ્પેર છે અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. 1:00 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફર. 2:00 ત્રિવેણી. 2:35 ગુજરાતી સુગમ સંગીત. 3:00 આપ સાંભળશો સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 4:00 પિટારા. સાંજે 5:00 આપ સાંભળશો કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ફિલ્મી અને બિનફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. સુરીલા હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6:00 અને ફોજી ભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ જયમાલા 7:00 અમારા મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું. રાત્રે 8:00 આપ સાંભળશો રેડિયો નાટક હવા મહેલ. 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9:00 આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. રાત્રે 10:00 છાયા ગીત અને 10:30 આપ સાંભળશો કાર્યક્રમ ઢલતી જાય રાત.

તો આ હતું આજે, હવે પછી અને આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બસ થોડી ક્ષણો આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

ચિત્રલોક કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ટુ સ્ટેટ્સ ફિલ્મનું આ ગીત અરિજિત સિંઘ અને ચિન્મય શ્રીપદેના સ્વરમાં. ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના.

ચિત્રલોક કાર્યક્રમમાં હવે સાંભળીએ ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મનું આ ગીત આતિફ અસલમ અને ચિન્મયના સ્વરમાં, સંગીતકાર પ્રીતમ અને ગીતના શબ્દો ઇરશાદ કામિલના.

દિવાની મસ્તાની ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હિન્દીમાં સમાચાર બરાબર 8 વાગે અને 45 મિનિટે અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ બાઝીગર ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિક અને વિનોદ રાઠોડના સ્વરમાં. સંગીતકાર અનુ મલિક અને ગીતકાર ગૌહરર કાનપુરી.

કુમાર શાનુના સ્વરમાં ગવાયેલા ક્રિમિનલ ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 11 વાગે હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં અરુણ કુમાર. લોક પરીક્ષા અનુચિત સાધન રોકથામ સંશોધન વિધેયક 2026 પર લોકસભામાં ચર્ચા હો રહી હૈ. યે વિધેયક લોક પરીક્ષા અનુચિત સાધન રોકથામ અધિનિયમ 2024 સંશોધન કે લીએ લાયા ગયા હૈ. વિધેયક મેં 10 વર્ષ તક કી કેદ, 10 કરોડ રૂપિયે તક કા જુર્માના ઓર દોષી પાએ ગયે અપરાધીઓ કી સંપત્તિ કી જબ્તી કે કઠોર દંડ શામિલ હૈ. મામલો કા શીઘ્ર નિપટાન સુનિશ્ચિત કરને કે લીએ વિધેયક મેં પ્રત્યેક રાજ્ય સરકાર ઓર કેન્દ્ર શાસિત પ્રદેશ મેં દૈનિક સુનવાઈ કે લીએ વિશેષ ત્વરિત ન્યાયાલય સ્થાપિત કરને કા પ્રાવધાન હૈ. અપરાધો કી જાંચ પોલીસ સ્ટેશન મેં સૂચના દર્જ હોને કી તિથિ સે 2 મહિને કે ભીતર પૂરી કરની હોગી. અભિયોગ પત્ર દાખિલ હોને કી તિથિ સે 3 મહિને કે ભીતર મુકદ્દમે સમાપ્ત કરને હોંગે. કાર્મિક લોક શિકાયત ઓર પેન્શન રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ ને કહા કે નયા વિધેયક દેશ કે વિદ્યાર્થીઓ ઓર યુવાઓ કે કલ્યાણ કે લીએ ઉનકી રક્ષા કે લીએ સરકાર કી ગહેરી પ્રતિબદ્ધતા કી પુષ્ટિ કરતા હૈ. ઉન્હોને કહા કે યે વિધેયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે દેશ કે યુવાઓ કે ભવિષ્ય સે કોઈ સમજોતા નહીં હોને કે સંકલ્પ કી પુષ્ટિ કરતા હૈ. કોંગ્રેસ ઓર યુપીએ શાસનકાલ મેં હુઈ કઈ પરીક્ષા લીક કી ઘટનાઓ કા ઉલ્લેખ કરતે હુએ શ્રી સિંહ ને કહા કે ઇન મામલો સે નિપટને કે લીએ કોઈ વ્યાપક કાનૂન નહીં થા. કોંગ્રેસ કે ગૌરવ ગોગોઈ ને સરકાર પર શિક્ષા ક્ષેત્ર કે પ્રતિ ગંભીર નહીં હોને ઓર વાસ્તવિક સુધાર નહીં કરને કા આરોપ લગાયા. इस बीच संसद के दोनों सदनों की कार्यवाही नीट मुद्दे पर विद्यार्थियों के विरोध प्रदर्शन के दौरान पुलिस की कथित कार्रवाई को लेकर विपक्ष के हंगामे के कारण